ખૂબ જ સુંદર શિવ સ્તુતિ તમે સાંભળી કાર્યક્રમમાં, જેનું નામ છે સાથ સંગાત, અને હું છું તમારી સાથી સંગાથી નીલમ દવે. કાર્યક્રમ તમારી સેવામાં પ્રસ્તુત કરી રહી છું દર રવિવારની જેમ બપોરના 12 થી 1 વાગ્યાની વચ્ચે. આજે છે કાર્યક્રમમાં શબ્દ રમત. જી હા, તમે જો પહેલી વાર કાર્યક્રમ સાંભળતા હો અને વિચારતા હો કે શબ્દ રમત એટલે શું, શબ્દ રમતમાં ઘણા બધા સામાન્ય અંગ્રેજી શબ્દ જે હંમેશા આપણે બોલતા હોઈએ છીએ પરંતુ એનું ગુજરાતી આપણને ખબર નથી હોતી, ખબર નથી હોતી કરતાં પણ આપણે ભૂલી ગયા હોઈએ છીએ અને ગુજરાતી બોલવાની આપણે બહુ તસ્તી નથી લેતા, રાઈટ? કારણ એવું નથી હોતું કે આપણે ગુજરાતી મીડિયમમાં નથી ભણ્યા. એવું હશે કે તમે પણ ગુજરાતી મીડિયમમાં ભણ્યા હો, તમે ગુજરાતી ઘણું સારું જાણતા હો, પરંતુ જસ્ટ કારણ જસ્ટ બિકોઝ બસ એમ જ ઘણા વર્ષોથી ઇંગ્લિશમાં જે શબ્દ બોલતા હોઈએ છીએ. તો એવા જ એક જ ગ્રુપના એક જ કેટેગરીના હું તમારા માટે શબ્દ લાવતી હોઉં છું. આજે પણ એવા જ એક જ કેટેગરીના ઘણા બધા શબ્દ લાવી છું અને પહેલો શબ્દ હું તમને કહી રહી છું જેનું તમારે કરવાનું છે ગુજરાતી. પહેલો શબ્દ છે મેયર. દરેક સિટીના મેયર હોય, રાઈટ? તમે જ્યાં પણ રહેતા હશો, અરવિંગમાં, કોપેલ, ફ્લાવર માઉન્ટ, પ્લેનો, ફ્રિસ્કો વગેરે વગેરે, જ્યાં પણ તમારું ઘર હશે, દરેક સિટીના નાના નાનું હોય કે મોટું સિટી મેયર હોય, તમારે કહેવાનું છે કે મેયરનો ગુજરાતી શું થઈ શકે. 972-235-5555 ફરીથી મારો સવાલ રિપીટ કરું છું કે તમારે જો મેયરને ગુજરાતીમાં કેવું હોય તો તમે કઈ રીતે કહેશો. અને કાર્યક્રમમાં સાંભળી આશા ભોસલેજીના અવાજમાં ખૂબ જ સુંદર ગીત લઈશું તમારા થોડાક ફોન કોલ્સ અને તમે મને કહેશો મેયરનું ગુજરાતી.

0: સવાલ ને પૂછ્યો છે કે મેયર ને ગુજરાતી માં શું કહેવાય એન્ડ ફની શેર યોર લાઈવ ઓન એર. હેલો,
1: સરપંચ.
0: જી બોલો, તમારો જવાબ શું છે સર?
1: સરપંચ.
0: સરપંચ, ઓકે, આઈ વિલ ટેક ધેટ. તમે પણ જો કંઈક બીજો અર્થ કહેવા માંગતા હો કે એનો અર્થ તમે કહેતા હો તો બિલકુલ 972235555555.

0: અવિનાશ વ્યાસનું ખૂબ જ સુંદર સંગીત, આશા ભોસલેજીનો અવાજ. છોને દયાના સાગર થઈને તમે પૂજાઓ, પરંતુ રામ તમે સીતાજીની તોલે તો ના આવો. કાર્યક્રમમાં પહેલો શબ્દ છે શબ્દ રમતમાં. મેં તમને પૂછ્યું કે મેયરને તમારે ગુજરાતીમાં શું કહેવાય? ફનેશ, આઈ યુ લાઈવ ઓન એર?
1: યસ, શ્રી યોગેન્દ્ર પટેલ.
0: યસ સર, બોલો, તમારો જવાબ શું છે?
1: યા મેરા જવાબ થા, પહેલે મેને ફોન કિયા થા સરપંચ.
0: ગુજરાતી ગુજરાતી સર, તમે ગુજરાતીમાં જ છો? કાર્યક્રમ આપણો
1: ગુજરાતીનો કાર્યક્રમ છે.
0: હા જી,
1: સરપંચ,
0: ગ્રામ પંચાયત, સરપંચ તમે કહેશો. ઓકે, તો હું સરપંચનો બી શબ્દ લઈ રહી છું, પરંતુ તમારી પાસે કોઈ બીજો અભિપ્રાય હોય તો તમે જણાવી શકો છો. એન્ડ ફનેશિયા, તમારો જવાબ પ્લીઝ, એન્ડ આઈ વિલ ડ્રો સેટ લાઈન. તમે ફરીથી કોલ કરી શકો છો. ફનેશિયા, યુ લાઈવ ઓન એર?
1: એ બરાબર છે.
0: યસ યસ યસ, મેઘાબેન.
2: નાના ગામ નું મેયર અહિયાં કેવું છે કે સ્મોલ ટાઉન ને જોશો મેયર અને બિગ ટાઉન જોશો કોઈ મેયર. આપણે નાના ગામ માં આપણે કહી શકીએ કે સરપંચ, અને મોટા શહેર ના મેયર હોય એને કહી શકીએ કે પ્રધાન કાં તો પ્રમુખ.
0: ઓકે, પ્રધાન કાં તો પ્રમુખ. ઓલ રાઈટ, હું લઈશ તમારો જવાબ. બેબી, તમારો શું અભિપ્રાય છે? મેયર જે શબ્દ છે, હવે ઘણા બધા શબ્દકોશના શબ્દ, દાખલા તરીકે ભારત જ્યારે આઝાદ પામ્યું એના પહેલાં ઘણા બધા, ભારતમાં 83% વસ્તી ગામડાઓમાં વસતી હતી. સો ગામડાઓના જે મુખિયા હોય એને સરપંચ કહેવાતું હતું. પરંતુ ધીરે ધીરે શહેરોનું આધુનિકરણ થવા લાગ્યું બ્રિટિશર્સ દ્વારા, અને બ્રિટિશર્સ દ્વારા મેયરની નિમણૂક થવામાં આવી. ત્યારે મેયર જે શબ્દ હતો, આ જે શબ્દ આવ્યો છે એ પહેલાં ઇન્ડિયામાં નહોતો, કારણ કે ઇન્ડિયામાં પહેલાં સરપંચ શબ્દ જ હતો. મેયર શબ્દ કેમ્બ્રિજ ડિક્શનરીમાં તમે જુઓ તો એનો અર્થ શું થાય, અને એ રીતે હું તમને કહીશ કે એનું ગુજરાતી કઈ રીતે થઈ શકે. મોટા શહેરોમાં, મુંબઈ, કલકત્તા વગેરે વગેરે શહેરોમાં મેયરને ચૂંટણી કરવામાં આવી, જે હજી પણ, અને અહીંયા પણ, એવું નથી કે હું ખાલી ભારતની વાત કરું છું, અહીં અમેરિકામાં પણ તમે કંઈ પણ સબબમાં રહેતા હશો, તમારું જે પણ નાની સિટી હશે કે મોટી સિટી, તમારા સિટીના પણ મેયર હશે, તો એને શું કહેવાય? એને સરપંચ તો આપણે ના કહી શકીએ, રાઈટ? તો એને કયો શબ્દ છે એની માટે એક્ઝેક્ટલી, એ હું કહીશ તમને આ ગીત બાદ. પરંતુ તમારો પણ કોઈ અભિપ્રાય હોય તો વન્સ અગેન 972-235-5555, કાર્યક્રમનું નામ સાત સંઘાત.
3: સૌંદર્ય રાશિનો પરિચય તો ક્યાં?
0: તુષાર શુક્લાની ખૂબ જ સુંદર અવાજ, એમનો પ્રસ્તાવના.
3: આજે અમે તમને આ સગણાથી દૂર લઈ જવા આવ્યા છીએ, સ્વર અને શબ્દની આંગળીએ. આંગળી છૂટી જાય તોય અકળાશો નહીં, આ તો મેળો છે, મેળામાં ભૂલા ન પડાય.

0: મેયર મને તમારો શું અભિપ્રાય છે લાઈવ ઓન એર ફનીશા યુ આર લાઈવ ઓન એર તમારો જવાબ પ્લીઝ
1: નગરપતિ
0: નગરપતિ અને તમારું નામ શું સર
1: રસ્મિન
0: તમારા નગરપતિ કોણ છે તમને ખબર છે
1: ના હમણાં જ અમારું નગરપાલિકા બન્યું એટલે નથી ખબર અહીંયાનો જે છે ખબર છે ફ્રિસ્કોનો માર્ક હિલ સંપત્તિ છે
0: ઓકે ઓકે તો તમે હમણાં એટલે નવા ક્યાંક મૂવ થયા છો
1: હમણાં ફ્રિસ્કોમાં સોરી એટલે ફ્રિસ્કોનો ખબર છે મને માર્ક હિલ એવું કંઈક નામ છે એક્ઝેક્ટલી
0: ઓલરાઈટ સર થેન્ક યુ તમારા જવાબ માટે સર

0: વૃંદાવન માં ખૂબ જ સુંદર ગીત તમે સાંભળ્યું. પુરુષોત્તમ ઉપાધ્યાયનું સંગીત હતું, કાર્યક્રમનું નામ સાત સંગાત, અને હું છું તમારી સાથે સંગાતથી નીલમ દવે. આજે શબ્દરમત ચાલી રહી છે અને શબ્દરમતમાં હું તમને ગુજરાતી અર્થ પૂછી રહી છું અંગ્રેજી શબ્દોના. તો પહેલો શબ્દ છે આપણો મેયર, અને મેં કહ્યું તેમ જે ગ્રામ્ય, આપણું જ્યારે ગ્રામ્ય જીવન હતું 83% વસ્તી કહેવાતું હતું કે પ્રી ઇન્ડિપેન્ડન્સ એરામાં 83% વસ્તી ગામડાઓમાં રહેતી હતી, પરંતુ બ્રિટિશર્સના આવવાની સાથે એમણે ઘણા બધા શહેરોનું વિકસીકરણ કર્યું, ઇન્કલુડિંગ મુંબઈ, કલકત્તા, ચેન્નઈ અને વગેરે વગેરે. ગુજરાતમાં આઈ થિંક સુરતને પણ ઘણું વિકસિત કર્યું હતું. તો એ બધા શહેરોમાં એમણે પોતે મેયરની સ્થાપના, એટલે કે મેયરની નિમણૂક કરી હતી. કારણ કે લંડનમાં એ વખતે મેયર કે ઇવન યુએસમાં પણ જ્યારે આ સ્થાપના થઈ ગઈ હતી, ધારાસભ્ય હોય, વિધાનસભા, આપણા જેવું ન હોય કદાચ એમનું બંધારણ, પરંતુ છતાં પણ મેયર નામનો એક શબ્દ હતો. તો મેયરનો અર્થ થાય છે જો નાનું હોય કે મોટું હોય શહેર, નગર જો તમે કહો ગુજરાતીમાં, તો નાનું નગર હોય કે મોટું નગર હોય, પરંતુ જે એ નગરના પતિ છે કે જેમની જવાબદારી છે એ નગર માટે, એની જવાબદારી છે કે કાયદાનું પાલન થાય, કોઈ જાતનું કેઓસ ના રહે, બધી જાતની સુખ સગવડો એમના સિટીઝન્સને મળી રહે, એના જે ત્યાંના રહેવાસી છે મળી રહે. એટલા માટે મેયરનું જો ગુજરાતી કરવું હોય તો એ થાય છે નગરપતિ. કમર્શિયલ બ્રેક થશે એટલે થોડીક જ વારમાં, એટલે હું બીજો શબ્દ હમણાં તમને નથી પૂછતી, કારણ કે બીજો શબ્દ નહીં પરંતુ મારી પાસે હજી બીજા બે શબ્દ છે. તો આજે ટોટલ 3 શબ્દ લાવી છું, બીજા 2 શબ્દ પણ છે તમને પૂછીશ, પરંતુ કમર્શિયલ બ્રેક બાદ. ઘણી વખત દુર્ભાગ્યવશ આપણે એક્સિડન્ટમાં ઇન્વોલ્વ થઈ જતા હોઈએ છીએ, અને એ એક્સિડન્ટમાંથી તમારે જ્યારે કોઈ એટર્ની સાથે વાત કરવી હોય અને ભારી ભરકમ ફીસ ના આપવી હોય, તો હું તમને નંબર આપી દઉં છું ઉમર ખ્વાજાનો, 4693505046. કારણ કે તમારે કંઈ પણ એમને પે નથી કરવાનું જ્યાં સુધી તમારો કેસ તમે જીતી ના જાઓ. ઇટ ઇઝ એટર્ની ઓમાર ડોટ કોમ, અને નંબર છે એમનો 4693005046. શ્રી કૃષ્ણા જ્વેલર્સ એક એવું જ્વેલરી સ્ટોર જે 1967થી તમારા બધાની સેવામાં છે. તમારા ઘરના તહેવાર હોય, તમારા ઘરનો કોઈ પણ પ્રસંગ હોય, કે પછી ફક્ત તમારે કોઈકને ખાસ કરીને કંઈક યાદગીરી રૂપે કંઈ આપવું હોય, તો એક જ નામ છે શ્રી કૃષ્ણા જ્વેલર્સ, લોકેટેડ ઇન ફ્રિસ્કો. ટ્રેડિશન એટલે કે આપણી સંસ્કૃતિથી લઈને એલિગન્સથી લઈને ટાઈમલેસ જ્વેલરી, એટલે એક જ નામ શ્રી કૃષ્ણા જ્વેલર્સ. સાથે સાથે એ જે ફિનટેક્સને પણ યાદ કરી લઈએ, 4699429888 છે એમનો નંબર, અને એક એવા કંપની કે જે તમારી માટે ખૂબ જ વિશ્વાસુ છે, ભરોસાપાત્ર છે, એફિશિયન્ટ પણ છે, અને તમારા ભવિષ્ય માટે તમને તૈયાર કરી શકે છે. દેટ ઇઝ એજી ફિનટેક્સ. એજી ફિનટેક્સનો નંબર એકવાર ફરીથી 4699429888, ઓર યુ કેન વિઝિટ એજી ફિનટેક્સ ડોટ કોમ. શબ્દરમત માટે મને ઘણી બધી વખત આ જે શબ્દ હોય છે એ મને ક્યારેક કોઈક વિચાર હું કરતી હોઉં અને એમાંથી આવતા હોય છે એના વિચારો. દાખલા તરીકે થોડા વખત પહેલાં હું બધા મેયર્સને કોન્ટેક્ટ કરવાનો ટ્રાય કરી રહી હતી, કારણ કે કમ્યુનિટી આઉટરીચના પ્રયાસ રૂપે, તમે જાણતા છો કે હું ફનેશાનું કમ્યુનિટી આઉટરીચનું નેતૃત્વ સંભાળું છું, તો એના પ્રયાસ રૂપે મારે થોડાક મેયર્સના ઇન્ટરવ્યૂ લેવાના હતા. મને એકદમ વિચાર આવ્યો કે આ મેયર્સને મારે ગુજરાતીમાં ઇન્ટરવ્યૂ લેવાનો હોય તો હું કેવી રીતે લઉં, અને એના પરથી હું વિચાર આવ્યો કે ચલો હું મેયરનું ગુજરાતી પૂછીશ, અને એના પરથી ઘણા બધા બીજા શબ્દો પણ મને યાદ આવ્યા. તો આજે આ બધા શબ્દો મેં મારી રીતે એટલે રીતે તૈયાર કર્યા છે. તમને પણ હું કહું છું કે ક્યારેક તમે પણ કંઈક અચાનક તમને વિચાર આવે કે અરે આનું ગુજરાતી શું થતું હશે, બિલકુલ તમે મને એનું સજેશન આપી શકો છો, અને એ શબ્દોની આપણે અહીંયા ચર્ચા કરીશું ઓન 104.9 FM. શબ્દ રમત હોય કે કોઈ પણ વિષય, તમને એમ થતું હોય કે આ વિષયની ચર્ચા થવી જોઈએ સાત સંઘાતમાં, આ વિષય માટે ઘણી બધી માહિતી મળવી જોઈએ, તો પણ તમે મને કહી શકો છો દર રવિવારની બપોરે 1 વાગ્યા સુધી.
1: ઇસ સાલ તો કમાલ હો ગયા, હમારા રેવન્યુ ડબલ હો ગયા.
2: સર અચ્છા હૈ, લેકિન આપને ટેક્સ પ્લાનિંગ કિયા?
1: નહીં.
2: બુક કીપિંગ અપડેટેડ હૈ?
1: નહીં.
2: કેશ ફ્લો ફોરકાસ્ટ બનાયા?
1: વો ભી નહીં.
2: તો પિક્ચર અભી બાકી હૈ મેરે દોસ્ત.
3: રેવન્યુ દેખ કર ખુશ મત હોઈએ, બિઝનેસ મેં તબ ઓલ ઇઝ વેલ હોગા જબ હમારે નંબર્સ ભી સ્ટ્રોંગ હો. ફોર યોર ટેક્સ પ્લાનિંગ, બુક કીપિંગ એન્ડ CFO સર્વિસિસ, વિઝિટ agfintax.com, કોલ 972-618-8555. AG Fintax, your growth, our strategy. AG Fintax, led by Forbes Finance Council member Anil Grandhi. Services are subject to individual eligibility and applicable laws. Terms and conditions apply.
4: अगर आपकी नाइट भी तंदूरी डिलाइट के बिना अधूरी लगती है, तो ये खबर आपके लिए. दिस समर एंजॉय 20% ऑफ ऑन ऑल एपेटाइजर्स, तंदूरी आइटम्स एंड मॉकटेल्स ओनली एट तंदूरी फ्लेम. चिकन तंदूरी, मलाई चिकन टिक्का, पनीर टिक्का, मोमो या सोया चाप, अब हर बाइट के साथ मिलेगी एक्स्ट्रा सेविंग्स. डाइन इन ओनली एट तंदूरी फ्लेम गार्डन, वेयर एवरी बाइट इज अ सेलिब्रेशन.
2: Are you getting the best value on your life insurance or annuity needs? At shopcompareinsure.com, we help you compare options for term life, whole life, IUL, and guaranteed income annuities from highly rated carriers, so you can choose coverage that fits your goals and budget. No pressure, no confusion, just smart choices.
5: Visit shopcompareinsure.com to get started. Call 469-789-3603. That's shopcompareinsure.com, your 360 insurance solution.
6: इस शहर को हुआ क्या? कहीं पे अंधविश्वास का काला साया, कहीं पे काला जादू, धुआं धुआं। क्यों सब उलझे हैं पारिवारिक समस्याओं में? कभी पढ़ाई तो कभी नौकरी की चिंता। जिंदगी के रास्ते धुंधले हो गए हों, तो वक्त है सही दिशा का।
7: पंडित रामनाथ जी, जिन पे हजारों लोगों ने किया भरोसा। लव प्रॉब्लम, शादी में डिले, करियर ब्लॉक या पारिवारिक तनाव,
8: विजिट psychicramnath.com, कॉल 469-347-4401। प्लेनो, मैकिनी, अर्बिंग और गार्लिन में उपलब्ध।
9: एस्ट्रोलॉजी रीडिंग्स फॉर गाइडेंस ओनली एंड रिसर्च में वेरी।
10: I am so stressed. Credit card bills, unsecured debts. What are we going to do?
11: Kuch bhi nahi. Ura Debt Relief will do it for us.
10: Kya matlab?
11: Ura can help us save up to 50% on our total debt and the rest we pay in easy monthly installments.
10: But what if it doesn't work? We cannot afford to lose more money. Hum khud hi manage kar lenge.
11: Ura Debt Relief is one of the leading debt settlement companies. They don't charge a single penny until our debt is settled. And they have a 100% money back guarantee. Call to karo 888-888-9914.
10: Ab to karna hi padega, madam.
12: Don't let debt ruin your life. Visit ura.org or call 888-888-9914 and take control of your financial future.
13: Hey Dallas, still performing only for your bathroom mirror or the family WhatsApp group? Nah, it's time to level up. If you got talent, we got you. Whether you sing, dance, rap, do stand-up, play an instrument or have a hidden talent nobody sees coming, Fun Asia Network and Desi Got Talent USA are ready for you. Ages 4 and above, solo or squad, registrations are officially open. Register now at DesiGotTalentUS.com. Grand finale in Dallas. Because the next viral Desi star could be literally you. For sponsorship details, call 201-962-5500. Desi Got Talent USA. Your talent, your spotlight.

ઐશ્વર્યા મજમુદારના અવાજમાં કાર્યક્રમની એકવાર ફરીથી શરૂઆત. કાર્યક્રમનું નામ સાથ સંગાત અને હું છું તમારી સાથી સંગાતી નીલમ દવે. આજે શબ્દરમત ચાલી રહી છે. હમણાં હમણાં તમે રેડિયો ટ્યુનિન કર્યો હોય, હમણાં હમણાં ગાડીમાં બેઠા અને ગાડીમાં બેઠા પછી એકદમ યાદ આવ્યું કે અરે ગુજરાતી કાર્યક્રમ ચાલતો હશે, ચાલો સાંભળીએ. સો થેન્ક યુ યાદ કરવા માટે. અને ઘરમાં હો અને 12 વાગ્યાથી સાંભળતા હો કે ક્યાંય પણ મને 12 વાગ્યાથી સાંભળતા હો તો તમને ડબલ થેન્ક યુ. બટ તમારી સેવામાં કાર્યક્રમ પ્રસ્તુત કરી રહી છું હું નીલમ દવે સાથ સંગાતમાં. અને આજે શબ્દરમતમાં પહેલો શબ્દ હતો મેયર, એટલે કે નગરપતિ. અને હવે બીજો શબ્દ આવે છે મારો ગવર્નર. ગવર્નરને તમારે ગુજરાતીમાં કહેવું હોય તો તમે કઈ રીતે કહેશો? ગવર્નર જો તમારે ગુજરાતીમાં એનું કહેવું હોય તો એ નામ તમે ગુજરાતીમાં કઈ રીતે સંબોધન કરશો? સાંભળીએ તમારા માટે થોડાક ગીતો જે લાવી છું એ. ત્યાં સુધી તમે મને કહેશો કે ગવર્નરનું ગુજરાતી શું થાય. 972-235-5555.

0: અને હું કાર્યક્રમમાં તમને પૂછી રહી છું કે તમે ગવર્નરને કેવી રીતે કહેશો ગુજરાતીમાં? નહીં, બોલો તમારો જવાબ પ્લીઝ. યુ આર લાઈવ ઓન એર.
1: રાજ્યપાલ.
0: રાજ્યપાલ, ઓકે. તમારું નામ શું સર?
1: મિતુલ.
0: થેન્ક યુ સો મચ. ફનેશિયા, યુ આર લાઈવ ઓન એર.
2: ગવર્નર એટલે રાજ્યપાલ.
0: ગવર્નર એટલે રાજ્યપાલ. થેન્ક યુ સો મચ ફનેશિયા. તમારો જવાબ પ્લીઝ.
2: રાજપાલ.
0: ઓલરાઈટ, એન્ડ લાસ્ટ કોલર લઈશ. ફનેશિયા, તમારો જવાબ પ્લીઝ.
3: જી નીલમબેન, જય શ્રી કૃષ્ણ.
0: જય શ્રી કૃષ્ણ આરતીબેન.
3: ગવર્નર ઇન ગુજરાતી ઇઝ રાજ્યપાલ.
0: બિલકુલ, એન્ડ રાજ્યપાલ. એન્ડ ફનેશિયા, યુ લાઈવ ઓન એર.
4: હા નીલમબેન, કેમ છો?
0: યસ, એકદમ ફાઇન સર. તમારું નામ પ્લીઝ.
4: મારું નામ યજ્ઞેશ.
0: યસ યજ્ઞેશ ભાઈ, બોલો, શું છે તમારો જવાબ?
4: રાજ્યપાલ. ગવર્નર ને રાજ્યપાલ.
0: તમે કયા સિટી માંથી છો ઇન્ડિયામાં?
4: ઇન્ડિયામાં હૈદરાબાદ.
0: ઓકે, અને તમને આપણા ટેક્સાસ ના ગવર્નર નું ખબર છે?
4: ગ્રેગ એબટ.
0: ઓલરાઈટ, વેરી નાઇસ. સી, 100 માંથી 100 આજે તો.
4: થેન્ક યુ.
0: જી બિલકુલ, ટેક્સાસ ના ગવર્નર છે આપણા ગ્રેગ એબટ જી. અને દરેક સ્ટેટના ગવર્નર હોય છે. મહારાષ્ટ્રની વાત કરીશું, હું મુંબઈની છું એટલે એની બી હું તમને વાત કરીશ કે ગવર્નર કોણ છે. પરંતુ સાંભળી લઈએ આ ગીત ઓન 104.9 FM.

0: મારે પંખી બનીને ઉડવું છે આકાશમાં અને લઈ રહી છું તમારા કોલ્સ. ફનીશ, આર યુ લાઈવ ઓન એર? હેલો.
1: હેલો,
0: યસ, તમારો જવાબ પ્લીઝ. તમે ઓન એર છો?
1: ઓ, આઈ એમ નોટ કોલિંગ ફોર, કેન આઈ ટોક ટુ સેલ્સ ટીમ ઓર સમવન એલ્સ?
0: તમે મને ઓફ એર કન કરી શકો છો એન્ડ આઈલ ટોક ટુ યુ ઓફ એર ધેન. ઓકે, થેન્ક યુ. કાર્યક્રમનું નામ સાથ સંગાત અને ગવર્નરને જે બિલકુલ રાજ્યપાલ કહેવાય. ખૂબ ખૂબ આભાર બધાનો. હજી પણ બધાના કોલ આવી રહ્યા છે. ટેક્સાસમાં છીએ આપણે, ડાલસ ફોર્ટ વર્થમાં, અને એટલા માટે ગ્રેગ એબર્ટ કહેવાય આપણા રાજ્યપાલ, આપણા રાજ્યના. ટેક્સાસ એક સ્ટેટ છે જેને રાજ્ય પણ કહી શકાય, અને રાજ્યપાલ જે છે એટલે કે એમની નિમણૂક એટલા માટે કરવામાં આવી હોય કે આપણા રાજ્યની બધી જવાબદારીઓ એમના પર હોય. લેગિસ્લેચર એટલે કે વિધિ વિધાન બરાબર થવું જોઈએ. ટેક્સાસમાં એ જવાબદારી હોય છે રાજ્યપાલની, એટલે કે રાજ્ય જે હોય છે તે સિટી કરતાં એનું તબક્કો કહેવાય કે દરજ્જો કહેવાય ઉપર હોય છે. તમે મહારાષ્ટ્ર કે મુંબઈથી હશો તો તમને ખબર હશે કે મુંબઈના છે જિષ્ણુ દેવ વર્મા, જે હમણાં જે 2026માં એમની નિમણૂક કરવામાં આવી છે માર્ચમાં જ, અને છે જિષ્ણુ દેવ વર્મા. તમે મુંબઈથી હશો તમને ખબર હશે કે ગવર્નર હાઉસ કરીને એક ખૂબ જ સુંદર બિલ્ડિંગ છે. અંદર તો હું નથી ગઈ કોઈ દિવસ, પરંતુ એને હંમેશા એના માટે સાંભળ્યું છે કે એટલી સરસ, અને બ્રિટિશર્સના સમયથી એ બાંધણી એની કરવામાં આવી છે ઇમારતની, જેને કહેવાય છે ગવર્નર હાઉસ. હવે અહીંયા ગવર્નર હાઉસ ક્યાં છે મને નથી ખબર, આઈ એમ શ્યોર ઓસ્ટિનમાં જ ક્યાંક હશે, પરંતુ મુંબઈમાં એ ગવર્નર હાઉસની જે બાંધણી છે એનું સ્થાપત્ય છે ખૂબ જ સુંદર છે, અને કહેવાય છે કે અંદરથી પણ એનું જે આમ્બિયન્સ છે જે એનું ખૂબ જ વિધિ વિધાનથી એનું ધ્યાન રાખીને કરવામાં આવ્યું છે, અને એ છે ગવર્નર હાઉસ ઇન ઇન્ડિયાની હું વાત કરી છું મુંબઈની, પરંતુ અહીંયા ક્યાં છે ઓસ્ટિનમાં એ આઈ ડોન્ટ થિંક કે મેં કોઈ જોયું હોય. હજી એક શબ્દ મારો બાકી છે તો ત્રીજો શબ્દ પૂછી લઉં, કારણ કે કાર્યક્રમમાં હવે ફક્ત 16 મિનિટ બાકી છે. ત્રીજો શબ્દ મારો આવે છે સેનેટર. હવે આપણે ઇન્ડિયામાં મોટા થતા હતા ત્યારે સેનેટર શબ્દ કોઈ દિવસ સાંભળ્યો નથી, રાઈટ? તમે કે મેં કોઈ દિવસ સેનેટર નથી સાંભળ્યું, પરંતુ અહીંયા હંમેશા સાંભળતા આવ્યા છીએ સેનેટર. તો થોડું તોડી મરડીને ગુજરાતી કરી જુઓ તમે એનું, કે સેનેટરને તમારે ગુજરાતીમાં કેવું હોય તો કઈ રીતે કહેશો? વન્સ અગેન, સેનેટરને ગુજરાતીમાં કેવી રીતે કહેવાય? 9722355555.

0: કાનાથી નજરો મળી અને કાર્યક્રમમાં મારો અંતિમ શબ્દ છે આજના સેગમેન્ટ માટે અને એ છે સેનેટર. તમે શું કહેશો સેનેટરની ગુજરાતીમાં? ફનેશ આર યુ લાઈવ ઓન એર?
1: જી નીલમબેન, સેનેટર એટલે રાજ્યસભા સદસ્ય.
0: રાજ્યસભા સદસ્ય, ઓકે. હું એ પણ લઈ લઈશ. તમારો પણ કોઈ જવાબ હોય, અભિપ્રાય હોય તો જણાવજો. 972-235-5555.

0: મેયર ને નગરપતિ કહેવાય, ગવર્નર ને રાજ્યપાલ કહેવાય, તો પછી કહેવાય શું સેનેટર ને? એન્ડ ફનીશ, આર યુ લાઈવ ઓન એર? જી, તમારો જવાબ પ્લીઝ. હેલો,
1: હેલો,
0: યસ સર, જી.
1: સેનિટાઈઝર મીન્સ રોગ પ્રતિકારક પ્રવાસી.
0: યસ યસ સર, સેનેટર પૂછું છું. સેનિટાઈઝર આપણે પહેલા એ નહીં,
1: સેનેટર. ઓકે,
0: જી જી, સેનેટર.
1: Representatives of public.
0: અરે વાહ, વેરી ગુડ. ઓકે, ચલો એ પણ જવાબ લઈ લઈશ. ફનીશ, આઈ યુ લાઈવ ઓન એર?
2: એટલે આઈ થિંક ઇટ્સ લોકસભા અધ્યક્ષ, નો? ઇટ સેનેટર શુડ બી લોકસભા, નોટ રાજ્યસભા.
0: ઓકે, લોકસભાના અધ્યક્ષ. ઓકે, પણ તમારું નામ શું સર?
2: અધ્યક્ષની અધ્યક્ષ. માય નેમ ઇઝ રાજીવ.
0: ઓકે, થેન્ક યુ, થેન્ક યુ, આઈલ ટેક ધેટ. ફનીશ, આઈ યુ લાઈવ ઓન એર?
3: નીલમબેન, આઈ વોઝ ઓલસો ગોઈંગ ટુ સે, હું પણ રાજ્યસભા જ કહેવાની હતી, કારણ કે સેનેટ ઇઝ અપર હાઉસ.
0: ઓકે,
3: તો રાજ્યસભા આપણે કહીએ, ત્યાં લોકસભા અને રાજ્યસભા હોય ઇન ભારતમાં, એટલે સેનેટ ઇઝ હાયર અપર હાઉસ, તો ધેટ્સ વાય રાજ્યસભા સદસ્ય.
0: ઓકે, ચલો એ પણ હું જવાબ લઈ લઈ છું. બધાના અભિપ્રાય લઈ રહી છું અહીંયા. થેન્ક યુ સો મચ તમારા બધાના કોલ્સ માટે. યુ આર લાઈવ ઓન એર.
4: હા નીલમબેન, કેમ છો તમે?
0: ગુડ ગુડ, તમે કેમ છો? તમારું નામ પ્લીઝ?
4: સલીમા.
0: સલીમા બેન, કેમ છો સલીમા બેન?
4: મજામાં,
0: મજામાં, ગુડ ગુડ. બોલો, શું છે તમારો જવાબ?
4: ધારેસભા માં જો નાગર સેવક ને સેનેટર બોલે છે.
0: ધારેસભામાં. ઓકે, ચલો હું તમારો જવાબ એ પણ લઈ લઉં. પણ બહુ બહુ શુક્રિયા, ધન્યવાદ સલીમા બેન.
4: થેન્ક યુ,
0: થેન્ક યુ બેન.

ભારતમાં આપણે મોટા થતા હતા અને તમે નાગરિક શાસ્ત્ર એ વિષય હતો. તમે ગુજરાતી મીડિયામાં ભણ્યા હો તો હું પણ ગુજરાતી મીડિયમમાં ભણેલી છું. મુંબઈમાં મોટી થઈ છું પણ ગુજરાતી મીડિયમમાં, અને ઘણા ગર્વથી હું આ વાત કહું છું. સો નાગરિક શાસ્ત્ર અમે ભણતા હતા, જેને અહીંયા સિવિક સાયન્સ આઈ થિંક કહે છે, રાઈટ? તો એમાં આપણને ભણવામાં આવતું હતું કે આપણે લોકસભા અને રાજ્યસભા ભારતના બંધારણમાં છે. અમેરિકામાં આવીને ખબર પડી કે અહીંયાનું બંધારણ થોડું અલગ છે. જોવા જઈએ તો બંને લોકશાહી છે, તો લોકસભાને સમકક્ષ જે છે એને અહીંયા હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ કહે છે. એને લોકસભા નથી કહેવાતું, રાઈટ? જે નામ છે એને લોકસભા નથી કહેવાતું, પરંતુ એને હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સ કહેવાય છે, જેમાં અમુક રાજ્યોમાંથી ચૂંટાયેલા પ્રતિનિધિ હોય. રાજ્યસભાને સમકક્ષ એટલે કે જે રાજ્યસભાને ઓલમોસ્ટ અનુરૂપ હોય એવું નામ છે અહીંયા ધ સેનેટ. એટલે એ સેનેટ જે હોય છે એ રાજ્યસભા આપણે ઇન્ડિયામાં જે કહીએ કે અપર હાઉસ કે વોટ એવર તમે એને જે નામ આપી શકો, અને લોકસભાને સમકક્ષ અહીંયા જે હોય છે હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સ. તો સેનેટમાંથી જે સંસદ જે સભ્ય ચૂંટાય કે એને જેની નિમણૂક થવી હોય એને સેનેટર કહેવાય, અને હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સમાંથી જે સભ્ય ચૂંટાય એને સેનેટર નથી કહેવાતું, કારણ કે એ જે હોય છે ખાલી કોંગ્રેસ એક કોંગ્રેસ હોય છે, રાઈટ? કોંગ્રેસના બે ભાગ છે અહીંયા, હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સ અને ધ સેનેટ. તો સેનેટ જે છે ઓલમોસ્ટ આપણા ઇન્ડિયાના રાજ્યસભા જેવું છે, અને એનું પ્રતિનિધિત્વ જે કરતું હોય એને કહેવાય સેનેટર. એટલા માટે તમે અહીંયા રાજ્યસભાનો સદસ્ય કહો તો કદાચ બંધારણમાં રાજ્યસભા અહીંયા છે જ નહીં, એટલે સભા સદસ્ય પણ કહી શકાય, અને લોકસભા સમકક્ષ જે હોય છે હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સ, પરંતુ એના માટે સેનેટર વપરાતું નથી. તો ખૂબ ખૂબ આભાર તમારા બધાનો. ઘણા બધા કોલ્સ હજી પણ આવી રહ્યા છે, માફી ચાહું છું, ઘણીવાર બધા કોલ્સ ઓન એર નથી લઈ શકતી, કારણ કે પછી ગીતો સંભળાવવાના પણ હોય ને, કારણ કે આ કાર્યક્રમ છે સંગીતનો, સાહિત્યનો, શબ્દનો અને સૂરનો, મારી સાથે દર રવિવારની બપોરે 104.9 FM.

પાટણના પટણાની થઈને આવો આજ તમે 104.9 FM ફનેશા રેડિયો. હું છું સાથી સંગાતી નીલમ દવે. ખૂબ ખૂબ આભાર તમારા બધાના ફોન કોલ્સનો, સાથ માટે, સંગાત માટે. હંમેશા કહું છું, વિષય કોઈ પણ હોય, ચાહે ઇતિહાસનો હોય, ધર્મનો હોય, શબ્દ રમત હોય કે પછી કોઈ પણ સંસ્કૃતિ કે રીતિરિવાજની વાત હોય, તમારો સાથ સંગાત એટલો જ રહે છે, પ્રેમ એટલો રહે છે, સહકાર એટલો રહે છે. બસ આવી જ રીતે આશીર્વાદ આપતા રહેજો આ કાર્યક્રમને ઓન 104.9 FM. આના બાદ 1-2 તમે મને હિન્દીમાં સાંભળી શકો છો. જી હા, હિન્દી કાર્યક્રમ પ્રસ્તુત કરું છું. શનિવારે તમે મને સાંભળી શકો છો 12-3, જ્યાં 12-2ની વચ્ચે હિન્દી કાર્યક્રમ હોય છે. 2-3ની વચ્ચે કમ્યુનિટી આઉટરીચની જે પ્રસ્તુતિ છે એની હું કરતી હોઉં છું, જેમાં ઘણી બધી ધાર્મિક અને સામાજિક સંસ્થાઓ સાથે વાતચીત, ઘણા બધા એવા ઇવેન્ટ્સ હોય છે જેની તમને જાણકારી આપીએ છીએ. એની સાથે સાથે દરેક સંસ્થાના પ્રતિનિધિ સાથે પણ ઓનએર વાત થતી હોય છે. આ બધી જ વાતો, આ બધી જ માહિતી તમારા માટે ઓન સેટરડેઝ દર શનિવારની બપોરે ઓન 104.9 FM. ફોકરાંગ બાય મેઘ ધનુષ સીઝન 1.